ઈશા આકાશવાણી શ્રીનગર સમીન દૂજે 2:30 બજે વલીબોઝો છાકરતરો પેશ કરન સનાઉલ્લા રેશી તિહિંદ સેથી વલીબોઝો મનીષ કલામે અઝીઝ રેશી.

કલમકારાને અહેમ રોલ અદા કર્યો હૈ મારા સ્ટુડિયો તે ધારા વાસ્તે ઇસ પ્રોગ્રામમાં હર તરહ કા તમદની અદબી સમાજી ઇસલાહી તે માલુમાતી પ્રોગ્રામ પેશ કિયા જા રહ્યા હૈ ઇસ સારા કાયના કામયાબ બનાણ વાસ્તે મારા શાયરા અદીબા કલમકારા તે કહેકારા કો અહેમ રોલ રહ્યો હૈ જિન્હાં ને વક્તન ફવક્તન થારે વાસ્તે હર તરહ કો મવાદ મારી લાઇબ્રેરીમાં રિકાર્ડ કરાયા હૈ એને હઝરાત પિછું આજ કા પ્રોગ્રામમાં હમ ગોજરી ઝબાન વ અદબ કી એક મની પડમની શખ્સિયત ગોજરી કા શાયર અદીબ તે ગઝલ કા ઉસ્તાદ જનાબ મહમ્મદ ઇસરાઈલ અસર ઉરા કે બારે થારે નાલ ગલ કરાં કા ક્યુંકિ ઉહનાં ને આપણી કલમ કે ઝરિયે હર તરહ તે આપણી ઇસ કૌમ કી ખિદમત કી હૈ ઓર ખાસ કર ઇસ ગોજરી પ્રોગ્રામ ના કામયાબ બનાણ વાસ્તે હમદ નાત ગઝલ તે ગીત વગેરા ઇન સારી ઇસનાફ તે મુજ સરો કલામ મારા વાસ્તે ઉહનાં ને ઇત રિકાર્ડ કરાયા હૈ અસર સાહેબ ઓરાં કી શખ્સિયત તે શાયરી કે બારે આજ કા પ્રોગ્રામ માં થારે ના ગલ કરાં કા તે પ્રોગ્રામ ના અગે બતાતા થારી ખિદમત માં પેશ હૈ અસર સાહેબ ઓરાં કો કલામ નાત રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આવાઝ હૈ આરફ મંજૂર કી